0: સાતાર સીઝનું ફિશિગેન હુશાળમું અન્ન મશહૂર બોલીવુડ તરી સલમાન ખાન વણી મી સીઝનુગા વાદકુરા સાતાર બેવરીં પેલું તેરીન આરફ કોતિફા મિફારગ સીઝનુગા એકી દાયરાતકું ફાહકોલ્લેવે ફરાયતકે બેવરી વેફાવે એગે તેરેગા એમે ફાહકોલ્લેવેણી ઇન્ડિયાગ મશહૂર બોક્સિંગ તરી એમસી મેરી કોમ કુળીવરુગે દાયરાયિં બોડુ કામિયાબીયેં હોદુમફહુ મેરી કોમ મિશોગા બેવરીવુમકી એણાગ હયાતુગ એળી તફાત ફિયવળે મીગે ઇતુરું ટીવી દાયરાગ મશહૂર તરીન્ના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરું અધી ફિલ્મી તરીન્વેસ મિલિસ્ટુગ હિબેણે બિગ બોસ વિહીગે ગિયં એમ્મે ફુરતમ વદેફાવણી હરિયાણાય નિસ્બેવ્વા મશહૂરુ ટીવી એક્ટ્રેસ કણિકા માન અધિ વેબ સીરીઝ પંચાયતું બોડુ મકબૂલ કમે હોદી આસિફ ખાન્ના મશહૂર ટીવી તરી માહી વિચ અધિ ભોજપુરી સિનેમાગ તરી આમ્રપાલી દુબે વિસ્વણી મિશોગ બેવરીફ મી શો કોમે દુવાહકુવેસ જીઓ હોટસ્ટાર મેદુવેરીકો રેગંડ નુવઈ જાહેરુ સ્ટ્રીમ કુરમુંદાને અધિ કલાસ ટીવી કોમે રેયકુ દિહગડ તિરીહુગા મી શો દેખુમવાણી હમજેફ સલમાન ખાનગે મજા અધિ જોશું ફુરગેમવા મી હુશહેળમાયકુ ફેશુનુ મી સીઝનકી ફોરિકદ સીઝનક વાણિકમ બેલેવે
1: કાતિકે કેપ્ટન ઇન્ડિયાગે શૂટિંગ ફશાફિ લંડનગા શૂટિંગ કોરિયદ્દા મી ફિલ્મકી મિહાર ભૂષણ કુમારગે ટી સિરીઝા કોરી એક્ટર હરમન બવેજાગે બવેજા સ્ટુડિયોસિમ પ્રોડ્યુસ કો શિમિત અમીન ડાયરેક્ટ કુરા ફિલ્મે હુશાલા દેની ફાતમત સેનત
2: લંડન કા શૂટિંગ કુરિયદ્દા મી ફિલ્મ કી મિહારુગે ભૂષણ કુમાર ગે ટી સિરીઝા કુરેગે એક્ટર હરમન બવેજા ગે બવેજા સ્ટુડિયોઝુ પ્રોડ્યુસ કો શિમિત અમીન ડાયરેક્ટ કુરા ફિલ્મે શિમિત કે શાહરુખ ખાન ગે ઇતિહાસ હાતિક ગે ચક દે ઇન્ડિયા ગે ઇતુરુ રણબીર કપૂર ગે ઇતિહાસ નોય ગે રોકેટ સિંગ સેલ્સમેન ઓફ ધ યર ગે નિસ્તિંગ ડાયરેક્ટર કેપ્ટન ઇન્ડિયા દેહાસ એકાવીસ વનાહરુગે જુલાઈ મહુગે તરીયગે એલાન કુરી રોની સ્ક્રૂવાલાયા હરમન પ્રોડ્યુસ કો હેન્સલ મેહતા ડાયરેક્ટ કુરા ગોતા ನಮ್ಮ ಸೆಮಿಹುಂಗೆ ಮೆದುಗ ಒಫೆದನು ಖಿಯಾಲ್ ತಫಾತ್ ಒಂದು ತಕಾಹೆದಿ ಫಿಲ್ಮ್ಗೆ ಮಸ್ಸೆ ಕೆನ್ನು ಫೆಶಿ ದಿಗುಲಾಗೆ ಮಣಿಗೊಸ್ವ ಕೆಪ್ಟನ್ ಇಂಡಿಯಾಗೆ ಶೂಟಿಂಗ್ ಮಿಹಾರು ಲಂಡನ್ಗೆ ಕುರಿಯದ್ದಾಕಂ ಕಾರ್ತಿಕ್ ಬಣಿ ಏನಾಗೆ ಸೋಷಲ್ ಮೀಡಿಯಾಗ ವಿಸ್ ಹಿಸ್ಸಾಕೊಫ ಮೀಗೆ ಶೂಟಿಂಗ್ ಫೆಶಿ ನಮಸ್ ಏನಾಯಾಕು ಫಿಲ್ಮ್ಗೆ ಕಾಸ್ಟ್ಗ ದೆಂಗ್ ಹಿಮೆನನಿ ಕೊಂಬೈಕ್ಕಮೆ ಅದಿ ಸಾಫೆಣ್ಣುವೆ ಎಮ್ಮೆ ಮೊಳು ಎಕ್ಟ್ರುಗೆ ನ್ಯಾಷನಲ್ ಅವಾರ್ಡ್ ಮಿಹಾರು ಕಶವರುವಿ ಕಾರ್ತಿಕ್ ಕೆಪ್ಟನ್ ಇಂಡಿಯಾಗ ಕುಳೇನಿ ಪೈಲಟ್ಗೆ ರೋಲ್ ಏನಾಗೆ ಎಮ್ಮೆ ಫಹುಗೆ ಫಿಲ್ಮಕ್ಕೆ ಮಿದಿಯಾಹರುಗೆ ಡಿಸೆಂಬರ್ಗ ರಿಲೀಸ್ ಕುರಿ ರೊಮ್ಯಾಂಟಿಕ್ ಕಾಮಿಡಿ ತೂಮೇರಿ ಮೇತೇರಾ ಮೇತೇರಾ ತೂಮೇರಿ ಕಾರ್ತಿಕ್ ದೆಂಗ್ ಎಮ್ಮೆ ಅಭಾ ಫೆನ್ನಾಣಿಕಮ ಬೆಲವೆನಿ ಎ ಫಿಲ್ಮ್ ಸುಫೆದ್ದಿ ಕರಣ್ ಜೋಹರ್ಗೆ ಧರ್ಮಾ ಪ್ರೊಡಕ್ಷನ್ಗೆ ಕ್ರೀಚೌ ಕಾಮಿಡಿ ನಾಗ್ಸಿಲ್ಲಾಯ್ ಏಗೆ ಶೂಟಿಂಗ್ ನಿಮ್ಮ ಪೋಸ್ಟ್ ಪ್ರೊಡಕ್ಷನ್ ಮರಹಲಾಗೋ ಇಂಗಿರು ಸಿನಿಮಾತಕ ಫಿಲ್ಮ್ ಗೆನ್ನಾಣಿಕಮ ಬೆಲವೆನಿ ಅಣ್ಣಾ ಹರುಗೆ ಫೆಬ್ರವರಿ ಮಹು

એવરેન ગાતુગા તૌરાત હવે એ તૌરાતુગા અલ્લાહુગે હુકમ વનિકું એવરેન કલેગે ફાનુગે અરહમ હુકમકં એદની કુમ ફદેકું હે દેં એફહ એવરેન એ હુકમ ફરગસ દેતે ફહ એવરેન મુમિનું કમગા નોતે